મિત્રો, ગણેશ ચતુર્થી એટલે બાપ્પાના આગમનનો આનંદ, ઘરમાં પૂજા, મોદકની મીઠાશ અને દરેક જગ્યાએ એક જ જયઘોષ, ગણપતિ બાપ્પા મોરિયા. પણ ક્યારે વિચાર્યું છે કે આપણે ગણપતિ બાપ્પા મોરિયા જ કેમ કહીએ છીએ? આની પાછળ ભગવાન અને ભક્ત વચ્ચેની અદ્ભુત પ્રેમની એક સુંદર કથા છે. કહેવાય છે કે ઇન્ડિયામાં, મહારાષ્ટ્રમાં મોરિયા ગોસાવી ભગવાન ગણેશના પરમ ભક્ત હતા. નાનપણથી તેમણે જીવન ગણેશ ભક્તિમાં સમર્પિત કર્યું હતું. તેઓ ગણપતિની ઉપાસના કરતા અને અષ્ટવિનાયકની યાત્રા પણ કરતા. કહેવાય છે કે મોરિયા ગોસાવી નિયમિત રીતે ચિંચવડથી મોરગાંવ જઈને મયુરેશ્વર ગણપતિના દર્શન કરતા. પરંતુ ધીમે ધીમે એમની ઉંમર વધવા લાગી અને આ લાંબી યાત્રા તેમને માટે મુશ્કેલ બની ગઈ. ત્યારે તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈને ગણપતિ બાપ્પાએ તેમને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું, હવે તારે મારી પાસે આવવાની જરૂર નથી, હું જ તારી પાસે આવીશ. બીજા દિવસે મોરિયા ગોસાવીને નદીમાંથી ગણપતિની મૂર્તિ પ્રાપ્ત થઈ અને આ મૂર્તિને ચિંચવડ લઈ આવ્યા અને ત્યાં ગણપતિની સ્થાપના કરી છે. આ ચિંચવડ ગણપતિ બધા બહુ શ્રદ્ધા રાખે છે. કહેવાય છે કે મોરિયા ગોસાવીની ભક્તિથી પ્રસન્ન થઈને બાપાએ એમને આશીર્વાદ આપ્યો કે આગળ જતા લોકો મારા નામની સાથે તારું નામ પણ લેશે. અને એટલે જ કરોડો ભક્તોના મોઢેથી પ્રેમથી નીકળે છે, ગણપતિ બાપ્પા મોરિયા. મિત્રો, કેવી સુંદર વાત છે ને કે ભગવાન અને ભક્ત વચ્ચે એવો પ્રેમ કે ભગવાને પોતાના ભક્તને કહ્યું કે તારે મારી પાસે આવવાની જરૂર નથી, હું તારી પાસે આવીશ. મિત્રો, એવો જ છે આ ગણેશ ઉત્સવ પણ. ભગવાન આપણી પાસે આવે છે. આ ગણેશ ઉત્સવ દરમિયાન આપણે પણ ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાન આવ્યા છે તો લાવો લઈએ. તો 48 કેમ સ્ટ્રીટ કિલબની ભારત ભવન ભૂલતા નહીં. આજે પણ સાંજે ભજન સત્સંગનો કાર્યક્રમ છે. કાર્યક્રમ અમારો રેડિયો કાર્યક્રમ પતે એટલે ભાગવા માંડો અને જરૂર જરૂરથી જજો આપણા કેપિટલ કિંગના દર્શનાર્થે. સુંદર મજાની મૂર્તિઓ છે મિત્રો. હું આજે સવારે ગઈ હતી એટલે આપને કહું છું, જરૂરથી જજો.

0: મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત ભવન ખાતે ગણપતિનું આગમન થઈ ગયું છે અને આ ગણેશોત્સવ 20 સપ્ટેમ્બર રવિવાર સુધી ચાલશે અને આ ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંજે આરતી અને ભજન સત્સંગનો કાર્યક્રમ છે. તો આપ આપના મિત્ર મંડળ અને બાળકો અને ફેમિલી સાથે જરૂરથી આવજો. વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન સૌનું સ્વાગત કરે છે. સાથે આપને જણાવી દઈએ કે વિસર્જનની પૂજા રવિવારે સવારે 11 વાગે ચાલુ થશે. તો જરૂરથી આવજો અને ત્યારબાદ મહાપ્રસાદ પણ છે તો એનો પણ આપ લાભ લેજો.
1: અને આકાશવાણી ટીમ તો આ અત્યારે 2 મિનિટમાં પતે એટલે
0: અહીંયાથી ભાગવાના છે અમે. હા, તો ગણપતિના દર્શને જરૂરથી આવજો. આપણે મળ્યા 48 કેમ સ્ટ્રીટ કિલબની ભારત ભવન અને આવતા મંડે આપણે ફરી પાછા અહીં મળીશું આપના રેડિયો સ્ટેશન પર 106.1 FM. ત્યાં સુધી નીલિમા ભોલા, મુકેશ જયરામ અને બીના પટેલના નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોરિયા.